ગોળી ખડકની. આકાશવાણી કેન્દુઝર, સમય 10:30 વર્તમાન પ્રચાર કરુછુ પ્રાયોજિત કાર્યક્રમ એનસીઆરટી. આજે શુણંતુ એહાર 1294 ભાગ.